0: श्रोताजनों, ऑकलैंड श्री सत्य साई संस्था तरफथी आप સૌને અમારા જય સાઈ રામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાઈ બાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: Tired, worn out or broken? Matthew chapter 11 verse 28. Come to me, all of you are weary and burdened, and I will give you rest. Hear the message of the gospel, the message of hope, the message of peace. Catch us live every Saturday from 6:05 to 6:35 a.m. on 104.6 FM. Or you can listen to us online 24 hours a day, 7 days a week on planetaudio.org.nz/ I am not ashamed of the gospel.
2: 2, 1, 2, 3.

સાંઈ રામ શ્રોતાજનો, આજની સુપ્રભાતે ન્યુઝીલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. બાબા આજે સાંઈ વચનામૃતમાં જ્ઞાન યજ્ઞનું મહત્વ સમજાવે છે. આપણા શાસ્ત્રોમાં નવરાત્રી અને દશેરાનું ઘણું મહત્વ છે. બાબા પણ નવરાત્રીના દિવસોમાં 7 દિવસનું યજ્ઞ કરાવે છે, જેની દશેરાના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ યજ્ઞ ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે કરાવવામાં આવે છે. આ યજ્ઞ 7 દિવસનો શા માટે રાખવામાં આવે છે? સૃષ્ટિના સર્જનમાં 7 નંબરનું વિશેષ મહત્વ છે. કહેવાય છે ને કે ઈશ્વરના સર્જનમાં 7 દુનિયા છે, જે સપ્તલોક તરીકે ઓળખાય છે. સમુદ્ર પણ 7, વળી 7 મહાન ઋષિઓ જે સપ્ત ઋષિ તરીકે ઓળખાય છે. સંગીતના 7 સ્વરો છે અને સૂર્યના કિરણો પણ 7 રંગના છે. અઠવાડિયાના દિવસ પણ 7 દિવસના છે. આમ વેદો પ્રમાણે 7 દિવસના યજ્ઞથી 7 પ્રકારના અંધકાર, અજ્ઞાન અને દૂષણનો ધ્વંસ થાય છે, અને આમ કરવાથી 7 ક્રમની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. આ યજ્ઞમાં ભાગ લેનારા પંડિતો ભગવા વસ્ત્રો ધારણ કરે છે. જે પંડિતોએ ઋગ્વેદ અને અજુર્વેદ પર જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેઓ આ યજ્ઞમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ યજ્ઞ શરૂ થતા પહેલા વૈદિક પંડિતો યજ્ઞભૂમિને મંત્રોચ્ચારથી પવિત્ર કરી 2 શુદ્ધ લાકડી લઈ ઘસે છે અને જેનાથી અગ્નિ પ્રગટાવે છે. આ યજ્ઞમાં 7 પ્રકારના દેવોની પૂજા કરવામાં આવે છે. સર્વપ્રથમ ગણેશ, સૂર્ય દેવતા, દેવી માં, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને અગ્નિદેવની આરાધના કરવામાં આવે છે. કોઈ પણ દેવોની પૂજા પહેલા સર્વપ્રથમ વિઘ્ન વિનાશક, સર્વ બાધાને દૂર કરનારા દેવ ગણેશની પૂજા કરવામાં આવે છે. જેમ સર્વ શબ્દોનો પ્રણવ શબ્દ ઓમ છે, તેમ સર્વ દેવોમાં ગણપતિ સર્વપ્રથમ દેવ છે, જેના પૂજનથી અનેક પ્રકારે શક્તિ મળે છે અને જ્ઞાનના પ્રકાશનો ઉદય થાય છે. બીજું પૂજન આદિત્ય દેવ યાને સૂર્ય દેવતાનું. બ્રાહ્મણો પવિત્ર સૂર્ય મંત્રના ઉચ્ચારણથી સૂર્યની પૂજા કરે છે, સૂર્યને નમસ્કાર કરે છે. જે સૂર્યદેવ સર્વ નક્ષત્રોમાં પ્રધાન રૂપે છે. સૂર્યદેવ બુદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરનારા દેવ છે. તેની પૂજા કરી સૂર્યનારાયણને પ્રસન્ન કરાય છે. આ પછી આ યજ્ઞમાં દેવીનું પૂજન થાય છે, જેમાં પ્રકૃતિનો પણ સમાવેશ થાય છે. પ્રકૃતિ પણ સાક્ષાત દેવી રૂપે છે, જે પ્રેમ સ્વરૂપ પરમેશ્વરીનું પૂજન થાય છે. આ દેવીનું પૂજન લલિતા સહસ્ત્ર નામના ઉચ્ચારણ અને દેવી ભાગવતનું પારાયણ થાય છે. વેદોના ઉચ્ચારણથી 4 મુખી બ્રહ્માનું આહ્વાન કરવામાં આવે છે, જેઓ વેદોના રચયાતા છે. આ યજ્ઞમાં વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. વિષ્ણુ તો સારી સૃષ્ટિના પતિ કહેવાય છે. આ યજ્ઞ વખતે વાલ્મીકિ રામાયણનું પણ પારાયણ થાય છે, જે અધ્યાત્મમાં આગળ વધવા સાધકને ખૂબ પ્રેરણારૂપ છે. જેમાં ખાસ કરીને સુંદરકાંડ, કે જેમાં શ્રી હનુમાનની રામ પ્રત્યેની અનુપમ ભક્તિનું નિરૂપણ થયેલું છે. આ યજ્ઞમાં શિવ પૂજા એ પણ અગત્યની છે, જેમાં રુદ્ર પૂજા અને 1000 શિવલિંગની

0: પૂજા થાય છે.
1: અંત સમયે બાબા કિંમતી પદાર્થનું સર્જન કરી તેની પણ યજ્ઞમાં આહુતિ અપાય છે. અગ્નિદેવને અપાતી આહુતિથી આરોગ્ય અને સંપત્તિ મેળવાય છે. યજુર્વેદમાં આવે છે કે અગ્નિદેવની પૂજાના માધ્યમથી ઈશ્વર સાથે સંબંધ જોડાય છે. તેમાં દૂધ, દહીં, ઘી, ધન ધાન્ય અને સોમરસની આહુતિ અપાય છે. પરંતુ આ યજ્ઞની સાથે સાથે તમારે બલિદાન આપવાનું છે, જેવી કે તમારી દુર્બળતા, દુષ્ટ વાસના, તમારી અધમતાની આહુતિ આપો. બાબા કહે છે, તમારી દુષ્ટ હલકી વૃત્તિ, હાનિકારક વિચારો, સ્વાર્થી ઈચ્છાઓની આહુતિ આપો. તમારા ક્રોધ, અહંકાર, ઈર્ષાની આહુતિ આપો અને પ્રેમ, દયા, કરુણા, સત્ય જેવા દિવ્ય ગુણોનો વિકાસ કરો. દરેક વૈદિક ક્રિયાનો હેતુ વિશ્વની શુભ કામના માટે છે. વિશ્વની શાંતિ અને સંપત્તિ માટે, વિશ્વની પ્રગતિ અને સુખ માટે રહ્યો છે. નવરાત્રિના દિવસોમાં ચાલતો 7 દિવસનો યજ્ઞ આધ્યાત્મિક સાધનામાં વિજ્ઞાન પાઠ જેવો હોય છે. યજ્ઞનો પવિત્ર ધુમાડો દૂષિત વાતાવરણને પવિત્ર કરવામાં મદદરૂપ બને છે. વેદના મંત્ર ઉચ્ચારના માધ્યમ દ્વારા ઇન્દ્રિયોનો ઉત્પાત શાંત કરવાનો અને સંયમનો આદેશ અપાય છે. દશેરાને દિવસે પૂર્ણાહુતિ થાય છે. બાબાના પ્રેરણાદાયી પ્રવચન સાથે યજ્ઞ પૂરો કરાય છે, જેમાં બાબા કહે છે, તમો કરેલા કે વિચારેલા અશુભ કર્મ માટેનો પશ્ચાતાપ વડે મનને ધોઈ નિષ્પાપ બનાવી દો. હવે પછી તમારા જીવનને નવો વળાંક આપવાનો દ્રઢ નિશ્ચય કરો. વિચાર, વાણી અને વર્તનની નુકસાનકારક ટેવ છોડતા જાઓ અને તમારા વિચાર, વાણી, કાર્યને દિવ્ય બનાવો, જેથી તમે દિવ્યતાને પામી શકો. એવા મારા શુભ આશીષ સાથે આપ સૌને જય સાઈરામ.

0: never miss your favourite shows again. Click on to planetaudio.org.nz.
1: វិទ្យុសំឡេងខ្មែរប្រចាំទីក្រុងអូកលិន
2: សូមបងប្អូនអញ្ជើញបានស្ដាប់វិទ្យុសំឡេងខ្មែរជារៀងរាល់ថ្ងៃអង្គារនៅម៉ោង 2:10 នាទីរសៀលដល់ម៉ោង 2:15 នាទីនិងថ្ងៃព្រហស្បតិ៍ពីម៉ោង 11:35 នាទីដល់ម៉ោង 1:30 នាទី
3: វិទ្យុសំឡេងខ្មែរនាំមកនូវព័ត៌មានជាតិនិងអន្តរជាតិអមដោយបទចម្រៀងពីរោះព្រោះបើសិនបើលោកអ្នកខកខានសូមអញ្ជើញបើកតាមអ៊ីនធឺណិត www.planetaudio.org.nz/samleng khmae
1: វិទ្យុសំឡេងខ្មែរប្រចាំទីក្រុងអូកលិន
4: ជ័យសៃរាមស្រុតាចនុដល់រៃវ៉ារេសវ៉ារេ7 વાગે આપ ગુજરાતી ભાષામાં શ્રી સત્ય સાઈ બાબાની દિવ્ય વાણી સાંભળી શકશો સત્ય ધર્મ શાંતિ અને પ્રેમનો દિવ્ય સંદેશ સાંભળી જીવનને ધન્ય બનાવીએ આ છે રેડિયો પ્લેનેટ FM 104.6 આ પ્રોગ્રામ ઇન્ટરનેટ વેબસાઇટ www.planetaudio.org.nz/સત્ય સાઈ બાબા ઉપર સાંભળી શકશો